0: કડક પ્રયોગ ગંડા ધ્યાન દેવું. સડક સીમા અતિક્રમણ ન કરો. સડક સીમામાં અસ્થાય એવમ સ્થાયી સંરચના નિર્માણ ન કરો. સડકો નાળી ઠલ તથા પાણી નિકાસ બંધ હોન ન દેવું. સવારી ચલાઉંદા લેન અનુસાર પાલના કરો ર ગરાઉ. સવારી ચલાઉંદા ટ્રાફિક નિયમકો પાલના કરો. સવારી સાધનમાં ઝુંબીર વા છતમાં બસીર યાત્રા ન કરો. સડકો ક્ષમતા ભંડા બળી ભાગ પ્રયોગ ન કરો. જેબ્રા ક્રોસિંગબાટ માતૃ બાટુ કાટને કરો. સડકો તત્કાળ મૌખિક માર્ગ ગણે કરો. યાત્રાકો ક્રમમાં કોઈ સમસ્યા ભય નૌકિકો પ્રહરીલાય ખબર કરો.
1: આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલય કોસી પ્રદેશ દ્વારા જનહિતમાં જારી સંદેશ.
2: हाम्रो मम्मीले भन्नुभएको ऊ त पल्लो घरको हजुरआमा त बोक्सियो रे नि हो र होइन होला त्यस्तो त.
3: सोहिता तिमीहरूको के खासखुस कुरा हुँदैछ के भयो भन त?
4: के होइन मिस
3: मैले सुनिसके. हेर बोक्सा बोक्सी भन्ने हुँदैन, यो त सामाजिक अविश्वास मात्र हो बुझ्यो. कसैलाई बोक्सीको आरोप लाउनु, कुट्नु, पिट्नु, पीड़ा दिनु वा गाली बेचेती गर्नु हुँदैन. त्यस्तो कार्य सामाजिक अपराध हो. बोक्सीको आरोप लाउने, कुटपिट गर्ने तथा पीड़ा दिनेलाई 10 वर्ष कैद र 50,000 देखि 1,00,000 रूपियाँसम्म जरिवाना हुन्छ. बोक्सी आरोप लगाएर कुटपिट अंगभंग गर्नेलाई 10 वर्ष कैद सँगै ज्यान मार्ने उद्योग अन्तर्गत थप सजाय पनि हुन्छ. यो कुरा तिमीहरूले आफ्ना अभिभावकहरूलाई पनि भन्नु है.
4: हुन्छ.
5: बोक्सी अन्धविश्वास हो. बोक्सी विरुद्ध चेतना अभिवृद्धि गरौं, समाजलाई सभ्य बनाऊ.
6: नेपाल सरकार विज्ञापन बोर्ड.
7: हाम्रो के दोष सर पक्रिनु भएको सर?
8: बाल विवाह गर्नु अपराध हो भन्ने थाहा थिएन तपाईँहरूलाई? के दोष छ भनेर हुन्छ?
6: नेपाल सरकार विज्ञापन बोर्ड.